0: પ્રતિષ્ઠાના કક્ષાના સંગ્રહ નિયમિત રૂપમાં આયર કેલ્શિયમ ખાવાની સુધારે સ્વસ્થદાયી સુરક્ષિત પરિવાર
1: દેવ દુર્ગાશંકર સહકારીમાં